0: વાર જેના ભી આપણો પશુ ગોબર અર છંગાસ કરી દેવે તો ફાવડે ઓર ટોકરી મદદ તુરંત બિન હટાવે ઓર રોજ સુબહ શામ ઝાડુ લગાવે ઓર સુબહ સુબહ પાણી ને ફરસો ચોખ્ખી તરિયા ધોન સાફ રાખે
1: બિલકુલ સાહેબ. ઓર દેખો પાણી માં દેખો આપણ 5 ગ્રામ લાલ દવાઈ યા પછી 50 એમએમ ફિનાઇલ મિલા ઓર હર 2-3 દિન માં આપણ ફરસી કી અચ્છી તરહ સફાઈ કરાં સા
0: ઓર જીકા ચારે રા બર્તન હે બાને રોજીના સાફ કરે કરના ચાહીજે ઓર પાણી જીકો બે પીણેરી જીકી હોદ હે કમ કમ હફતે રે મેને એક બાર તો ચુને રે ગોળુ સાફ કરની હી જઈ જાય.
1: બિલકુલ સા. ઓર જટે આપણા જો પશુ બાંધા આપણ જટે પશુ બેઠા હે વા જગાના આપણ અચ્છી તરહ સાફ સુથરી રાખા સુખી રાખા મને એક અલાવા દેખો મવેશા કા બેઠ ભાઈ કી જગા આપણ મિટ્ટી યા પછે પુઆળ ડાલ સકા. હા
0: ઓર દેખો પૂરણભાઈ કદી કદી આપણે દેખા કે નાળિયા રે મેને પાણી જમા રહે વેર બટે મચ્છર માખી પેદા વે જવા તો ગંદગી અર કીટાણુ ની પનપે ઈકે લીએ નાળી ને રોજ સાફ કરનો ચાહીજે ઓર નિયમિત સફાઈ હું જ્યાં જૂ હૈ કિલની હૈ માખિયા રો પ્રકોપ કમ વે ઓર આપણા જી કા પશુ હૈ બે સ્વસ્થ રહેવે ઓર પશુ સ્વસ્થ રહેગા જરા દેખો દૂધ ની ગુણવત્તા તો ચોખ્ખી વે ગઈ.
1: બિલકુલ સા. તો દૂધ કી ગુણવત્તા અગર બઢાણી હૈ તો આપણે પશુ કો આપણે પૂરું પૂરું ધ્યાન રાખવાનું હૈ. પશુશાલા કી આપણે નિયમિત રૂપમાં સાફ સફાઈ કરતા રહેવા એ બાત કો આપણે જરૂર ધ્યાન રાખવાનું હૈ. ઓર અબ ધ્યાન રાખવાનું આપણે દેખો મનોરંજન કો તો સુના એક પ્યારો સો લોકગીત.